0: 야, 야, 여러분 보셔서도 미란 못겨요.
1: 딘딘데기 다두겨라 못하이란 와이니 우바자르가나 카드만도 내자는 퍼서
0: कति पीर मानेको के को काठमाडौँ जानुपर्छ त्यही सल्लेरी बसन्त बजारमा दाँतको सबै सेवा सुविधा